મોજીલા ગુજરાતનો રંગ રંગારંગ એમબીસી રેડિયો પર ગુજરાતી ગીતોનો પ્રોગ્રામ રંગારંગ રંગારંગ

ગુજરાતી ગીતો સાંભળનાર અમારા તમામ સાંભળનાર શ્રોતાઓનું સહર્ષ સ્વાગત છે. આપ સૌ કોઈ મજામાં હશો, બસ એ જ આશા રાખતા જોડાઈ ચૂક્યા છીએ અમે રંગારંગ કાર્યક્રમને લઈને, અને આપ સૌ કોઈનો સાથ આપી રહી છે. રત્ના સપ્રેમ નમસ્કાર સ્વીકાર કરશો. શ્રાવણ વદ અમાસ આજ નીતિથી પડી રહી છે ને કાલથી ભાદરવા માસની શરૂઆત થઈ જશે. તો આપ સૌ કોઈને આવનારા ભાદરવ માસની ઘણી ઘણી બધી શુભકામનાઓ પાઠવતા, શુક્રવારનો દિવસ છે, 11 તારીખ, સપ્ટેમ્બરનો મહિનો અને સાથે 2026નું વર્ષ. તો ચાલો જોડાઈ જઈએ આજના આપણા ગુજરાતી ગીતોના કાર્યક્રમની સાથે. અને નવરાત્રી આલ્બમનું આ ગીત લઈ આવ્યા છે કિંજલ દવેના સ્વરમાં, મેલડી મેલી. અને આ ગીતની સાથે કરીએ એક શુભ શરૂઆત.

લતા મંગેશકરના સ્વરમાં મુકાયેલું આ ગીત હતું નસીબદાર. ફિલ્મમાંથી લેવામાં આવેલું ને આ સાથે જ અંતિમ ગીત ફક્ત પુરુષો માટે ફિલ્મમાંથી લેવામાં આવેલું 2024ના વર્ષનું આ ગીત છે. તો ચાલો આ ગીતની સાથે આજના આપણા કાર્યક્રમને બસ અહીં વિરામ આપીશું. આપ સૌ કોઈનો પ્રેમથી સાથ મળ્યો તે માટે આભાર અને ફરી મળીશું જલ્દી. બસ ત્યાં સુધી તમે પોતાનું ધ્યાન રાખજો. નમસ્કાર, શુભ દિવસ આપ સૌને.